0: 맞아요. 남동생 이제 신이 자대 플랍 야고래 면서 아이 무슨 뭐야 아무래 임기니 이제 간절히 두고 시기디 자 사대 좀 가라 자세 뭐 등락 보듯이 아이 뭐야 아무가 사대 뭐 된다나 뭐 도우죠 자 보통 그 자 마음도 나서 자 아이 무차 저 우기 암동 가지래 땡큐 자 자 그럼 저리 당하이 보우롬데 좀 나서보다 이스콘 먼디 난토가 FCI 구단 모망도 락보다 이마싱기는 다와 포모마 대내보시다 우리가 선을 선비했는 인생들나 거리도 똑같으면서 오자기바 어묵니 무슨 오자니 등 오늘 제가 깡깡 빨리 엄땅 생각 오자
1: 이모 베베카 말이
0: 어 말이 오자이니 오자이 맞다 나 제일
1: 맛있지 베베카 지밍 따베디리 도리 아무 구이래 오자 할리니 노마이 템 해봐 이 말도
0: 노마이 템
1: 베베카 나리 도다 지티바 군다가 지분 빠기 민지라 누비기 민주 말이가 좀 그래봐 지금만 나올래
0: 아 아이고 빠니 어 사와 씨가 강비리게 나이 어비되고 이게보다는 스마트폰 오지
1: 에이 신하더니 아와바 누가이바 그러는 뭐 분식이 공천이 그래도 패스 샤이 제이 사벤티 두출에
0: 어뭐
1: 아든가 시대 제이 양카이 망아 양카이 때리 묵기 멍망다 1972 때 메트 파스터 제이 맞담도 길이 두어 다져라 아주 숨숨숨 딸 뻔시다 yamla phaja phaja ban nongai ba program yamla phi ta re adu da khoi ta bi yu nongai bi wana ama le me asma do ngai ni tha ma gi adu ge tha ji ge chei ta re khongkang ge thoram adu re jo na ta ka na phung ba ro gi do adu hoi ne re jo da ma he bra adu ge da khoi ta re re nongai nongai pa nu chi nu chi be sei ma ma mi chok khoi ta je re yam nongai re jo ji dei de phun si gi ma the la mo da adu ma ai ge phun si ga re jo ge ji ta na tha ne ya da ba mo na do ho mi na ja re re jo yam informative boy adu ge yam na ka kana pa maliem gi e pao roi ne chuni yawi khujib jik ta har gana sehi mukshi de to tole si am ngai pe che chi de hida kana ma ekdom lai ye
0: a bo
1: as ma shi ma ngai ye ri to chi ngai pe ma na akhi gi yom de le ka mai gi transmitter as ka ro pa ma cha am ta ta re a ru ka lambi de cha le ka da akhi gi tip akhi yawi de na
0: a ga a phone de su ta ya re
1: pho ai de pa phone de su ta ya du bo ai ka de ye ai ma thong ye ta ye
0: ma ta mom de ri om lai bu da a cho wo pa cha ma ne am na wan de me
1: ri to chi ko joi ba ni
0: de to le ba
1: ko de de to le bang mak te ngang yam ngang we de le kai cha le tai ni pun pun na khoi mi khum bang ge lam ni le ireng man ta kwa khoi mi mang ta na chi ai nga sa he je ki ba ai khoi ge ta biu lu ngai biu che ngai ni lou rang chu ro ga ta bok cha lo ga lou poi nu gi lou ko ro ga a dung dang che ta biu lu ngai biu ngai de che le ngai le ga mo de ta ni mi ma ni ma la chi ti pa khum ta ni mi a du na ho ta ba wa ji ni ai ye ma le chi de ko ai che de du ki le dio tong che cha ni rom che kang che ki li do che den kun mari je ki li do ki tem ji ka cha la ga mi oi kun mari du ke lai che lou ra ga mo de du ki san to ki a ai che so to ba ga phim ji je ra pa chi de de pa li ma pa jun ge tang tara tu thop jun 26 ta phong ki ba di ga roi bi yo bu che chumai ni jer me ina nuk chi nuk chi na ho ki matam hak chang le man thar la ba su pung ning di te khali man thar ba hak chang da lei ri ba taga taga tek pa thawai asina thawai ta na ning seng le pho khar ba thor sing ko nga rang te thok ki ba kom a sai ta mu u ki ba kom mathang mathang mari mari chen thari thok thok sing da pun si gi sian da ta ri ma mi na taru taru thawai nung da
0: wonderful राम ने फजबा शरीर में कोम
1: पो
0: इसी जो जी कई कई दाबी दी था दा की विषय तुम तक हबी लो
1: आई याम छिबा डिवोशन इन शोंगा इमागे का था होगो लो थेंगे मतम
0: बिमोलागी
1: कर मामा मचाई रे नेरी बा का दुम बनु छिबे के बाय लंदीला हाई को छिबे की मरी तो मदुनी याम पामी छे